આ ખબર સહયાત્રી સમીસા મોતેકો નમસ્કાર. મુલુકમાં શાસકીય સંકટ સુલિંદે ગયેકો કંગ્રેસકો ટિપ્પણી. કેન્દ્રીય સમિતિકો બેઠક જારી. ભદૌદેખી રાષ્ટ્રપા મંત્રીહરૂ મહિનામાં એકપટક જનતાસંગ જોડિનુ પર્ને. જેએનજી આંદોલનમાં ઝલેકા કાગજાત બારે લેખા સમિતિમાં છલફલ હુને. 500 બઢી અલપત્ર આયોજનાકો પ્રતિવેદન તૈયાર. કામ અઘિ બઢાઉન ઐન સંશોધન. વિશ્વ આદિવાસી દિવસના અવસરમાં વિવિધ કાર્યક્રમ. અધિકારકો રક્ષાકા લાગી એકજૂટ હોના આહવાન. ટ્રાફિક પ્રહરીલા શિષ્ટ વ્યવહાર આર્થિક સુશાસન પાલના ગર્ન નિર્દેશન. સમુદ્રી આંધીકા કારણ ચીનમાં 1300 ઉડાન રદ્દ. 4.5 લાખ નાગરિક સ્થાનાંતરણ. કેનેડામાં ફેલિયેકો ડણેલો નિયંત્રણ બાહિર. ધુવાલે છિમેકી અમેરિકામાં સમેત વાયુ પ્રદૂષણ. ર 8 મહિના પછી રાખેપકો બોર્ડ બેઠક આહવાન. 10 રાષ્ટ્રીય ખેલકૂદકો મિતિ તય.